0: दोस्तों, ये था आज का हमारा कार्यक्रम सफल किसान। कैसे मछली पालन क्षेत्र में भी अपार संभावनाएं हैं और कैसे रोहित ने शून्य से शुरू कर सरकार द्वारा चलाई जा रही योजनाओं का लाभ उठाकर मछली पालन और झींगा पालन के क्षेत्र में अपार संभावनाओं को सही साबित किया और अपनी आय को बढ़ाया, बल्कि आसपास के क्षेत्र के किसानों के लिए एक मिसाल भी बने हैं।
1: तो किसान भाइयों, यो तो आज नो कार्यक्रम खेतीवाड़ी। आज ना खेतीवाड़ी कार्यक्रम में आपुई बात हामली माछला पालवानी खेती नी। કૃષિતા જોડાયેલા વિશેષજ્ઞ અને અનુભવી લોકોની બધી વાતો આપણી વસમાં રાખ્યો। કિસાન ભાઈઓ, સરકાર પણ એની ખેતી કરવા હારું કિસાન ભાઈઓને પ્રોત્સાહિત કરે છે અને એવી એવી સ્કીમ પણ આલે છે જેના દેખી આપણા કિસાન ભાઈ યુ કામ ઘણું આસાની દેખવું કરી શકે। જેવી રીતે કિસાન ભાઈઓ, હમણે વરસાદનો સમય આવી ગયો છે, જગે જગે નાના નાના તળાવ ભરાઈ ગયા છે, ડેમ ભરાઈ ગયા છે અને એવી સ્થિતિમાં આપુ માછલાનું બિલ આવીને માછલા છોડી શકી અને આવવાળા સમયમાં યા આપુન અસલ મુનાફો આલી શકે। કાર્યક્રમ ખેતીવાડીની બીજી કડીમાં પણ કિસાન ભાઈઓ ઇની વાતો આપુ લીનાયા અને ઇનામાં આપુઈ ઘેસા પાલવાની વાતો સાંભળ્યો। કિસાન ભાઈઓ, ઘેસા પાલનમાં બી કમ ખર્ચો આવે છે અને ઇના દેખી પણ આપુ અસલ અને મોટો મુનાફો કમાઈ શકીએ। કિસાન ભાઈઓ, હું રોજ તમારી હારું ખેતીવાડી દેખા જોડાયેલા મુદ્દા, ખેતીવાડીની સમસ્યાઓ અને તેના સમાધાનની વાતો લઈને રોજ આવી છે કે એ બધી વાતો અમારા ઝાબવા જિલ્લાના કિસાન ભાઈ સાંભળે અને અસલ મોટો મુનાફો કમાઈ શકે। તો આ સારું બસ એટલી વાત, કેમ કે હાવ સમય થઈ ગયો છે બીજા કાર્યક્રમોનો। હું આરજે રાકેશ લું છે તમારી દેખી ઇજાજત, પણ તમુ જાજો મતી કહીતા હામલતા રહેજો ઝાબવાની આવાજ પર સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંટિયા ભીલ 90.8 FM ઝાબવાની આવાજ, તમારા જ રેડિયો હતવાર આરજે રાકેશની ખાતે।

મારી બોલો આપણા હકની લડાઈ છે, આપણા હકની લડાઈ લડવા માટે ગામે ગામથી મારા ભાઈઓ, મારી બોનો, મારા કાકા, મારી કાકીઓ, એ બધા સાલે સાલે